આમાં જે ગુદો બચેલ છે ઓકામાં જારમાં, અચ્છા યદિ આપ મિક્સરમાં કરવું હોય તો વાત અલગ છે, નહીં તો ફરી હાસી ભી કરી શકો છો. ઓકામાં પુદીના કે પત્તીને નાખી દો, ના અચ્છા એક અચ્છો પતલો પેસ્ટ બનાવી લો. ઓકા સાથ ઓકામાં મેં લઈ દો ચીની યા ગુડ, ના સાથમાં ભૂનો જીરો, કાલા નમક, ના સાદા નમક મિલાઈને, કભી કભી કાલી મિર્ચી ભી ઓકામાં અચ્છો સ્વાદ દેજ. સાથમાં પાણી મિલાઈ દો જેટલી આવશ્યકતા છે. કભી કભી બચ્ચા નખ મીઠો જ્યાદા અચ્છો લાગે તો મીઠાસ કી માત્રા આપણું કામ બઢાઈ શકાય, પણ પહેણાથી પહેલાં બચ્ચા નખ મુંડામાં પત્તા નહીં આવણું ચાહીજે, એ વાત કો ધ્યાન આપણી બહેનને રાખજે, કારણ અચ્છા તરીકાથી ઓખા છાણી લેજ. ને ઓકામાં બરફ કા ટુકડા નાઈને નાખીને દેજ તો બચ્ચા બી ગટગટ પી જાય. ના આપણી લૂસી બી બચેલ રહે, ધૂપસી બી બચેલ રહે. તો એ તો થાય આપણી કેરી કો પણ બનાવવાનો કી વિધિ. આમાં ઘડી કહી રહી છે કે ભાઈ કાલ કા કાર્યક્રમ ના બારામાં વાત કરા તો કાલ સબેરા જી છે ખેતી કી વાત ના, વર્ષા પૂર્વ તાલાબ ના કે તૈયારી કા બારામાં જાણકારી લેવાંગા. સંજા કા ખેતી ગ્રહસ્થી કાર્યક્રમ સોઇલ હેલ્થ કાર્ડ કિના તરીકા સી બણજ ઓ કા બારામાં જાણકારી લેવાંગા, લોકગીત ભી સુણાંગા. આમાં ગ્રામલક્ષ્મી કાર્યક્રમ સમાપ્ત કરના કે અનુરાધક દેવ આજ્ઞા, રામ રામ.